أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا الممجد، بشيرنا المصدق، نذيرنا المؤيد، المصطفى الأمجاد، والمحمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم، ومن الناس من يتخذ من دون الله أندادا يحبونه كحب الله، والذين آمنوا أشد حبا لله. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. بسم الله. حتى رفاكم بالصلاة على محمد وآل محمد. વિષયને સરનામું આજે આપણે આપ્યું છે કે આપણ ઉર્દુમાં એ બી ને ફ્રેન્ચી ભાષામાં સા ઓ સી. આ પણ એક ભાગ છે, એ બી એક હિસ્સા હે, ઠીક છે. સા ઓ સી સુલા ફે પાર્ટી. કઈ વસ્તુની ચર્ચા એવી કરવી છે, કારણ કે લાગુ એવું પડે છે, માલુમ એવું પડે છે કે ક્યારે ક્યારે આપણી જિંદગી મુસલમાનની હોવા છતાં આ વસ્તુ જે દીનનો ભાગ છે, ક્યારે ક્યારે એવું લાગે છે કે એ આપણે યા તો ભૂલી ગયા છે, યા તો આપણને યાદ દેવરાવવામાં નથી આવ્યું, યા તો આપણને એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આના બારામાં કંઈ ચિંતા કરવાની નથી. એટલે મેં વિષયનું નામ રાખ્યું છે સા ઓસી. આ પણ દીનનો ભાગ છે. અને સવાલ કરવા જેવો એ છે કે હું એ દાવો કરું છું કે હું દીનદાર છો, મુસલમાન છો, મોમિન છો, મજલિસમાં આવવા વાળો છો, મજલિસને સાંભળવા વાળો છો. સવાલ એ છે કે આ જે દીનનો ભાગ છે એ મારી અંદર છે કે નહીં. અગર છે તો નૂરુલાલા નૂર, અગર નથી તો એના માટે કોશિશ કરું વાતને ચોખવટ સુધી પહોંચાડવા માટે. એક હદીસથી ચર્ચાને શરૂ કરું. નબીએ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નબીએ કરીમનો હુકમ છે, આપે કહ્યું, ખાસ કરીને આપણને મુસલમાનને કહ્યું, અદ્દબુ ઔલાદકુમ અલા સલાસત ખસાલ. હા, એ મુસલમાનો, તમે તમારી ઔલાદની કેળવણી, તરબિયત, તાદીબ, શિખામણ, ત્રણ વસ્તુના બારામાં, ત્રણ આદતોના બારામાં એની અંદર આ વસ્તુનો ખ્યાલ રાખો. અદ્દબુ ઔલાદકુમ અલા સલાસત ખસાલ, તમારી ઔલાદને ત્રણ વસ્તુની શિખામણ આપો. એક, હુબ્બ નબીયકુમ, તમારી ઔલાદને શીખાડો કે તમને નબીથીને મોહબ્બત કરવાની છે. એક. બીજું, વા હુબ્બ અહલ બૈતે, તમારી ઔલાદને એ પણ શીખાડો કે અ લોકો આ નબીની અહલે બૈત અલીમુ સલામથીને પણ મોહબ્બત કરે. ત્રીજું, વકરાતુલ કુરાન, તમારી ઔલાદને આ પણ અદબ શીખાડો, આ પણ કેળવણી આપો, આ પણ શિખામણ આપો કે તમારી ઔલાદ કુરાન પડતી થઈ જાય અને કુરાનની તિલાવત કરે. ત્રણ વસ્તુ.

છે કે જે દાવો કરે છે કે કુલ ઇન કુંતુમ તુહિબ્બુન અલ્લાહ, અગર તમે અલ્લાહ સુબહાન વ તઆલા થી મોહબ્બત કરો છો, એ તમે દાવો સાચો કરવો છે તો મારા નબીની પેરવી કરો. માલુમ પડ્યું કે આ દાવો દીનની અંદર છે, અલ્લાહથી મોહબ્બત આ દીનની અંદર છે. પણ આના માટે મેં કેટલું કર્યું? ક્યારેક ક્યારેક બને છે એવું કે મારું તમારું દીન અલ્લાહ વગરનું લાગે છે. મેં તમને વર્ષો પહેલાં ઈશારો કર્યો તો આજે પણ હમણાં અહીંયા બેઠો તો મને લાગે છે મુનવરભાઈની બરકત બાજુમાં બેઠો તો યાદ આવ્યું. કોક આ બધે એટલા તમે ભણેલા છો, કોકને મૂકો આવી જાય, મેં ઉપર ઉપરથી પડેલી છે, દુનિયામાં કિતાબો લખાણી છે આપણા બારામાં, પારકાઓ નહીં, આપણા બારામાં. જેને કપટી બહુ મોંઘી છે કિતાબ, મારા હિસાબે હું તપાસ કરવા ગયો હતો એટલે પછી આપણા ખિસ્સા એટલા ભારી ને ગરમ ના હોય એટલે જરાક આપણે ધમીતુર કરી લીધું. પણ કોકને લેવી હોય તો એક લેજો, આપણે બધે સાથે મળીને વાંચશો. અમેઝોનમાં કિતાબ 180 યુરોની છે, ત્યારે જોવા ગયો તો ત્યારે કિતાબ નાખ્યા, ફોટો નાખ, કોણ છે વાં પિલોત, કોણ છે આજે તહેસીન, ઇસ્લામ વિધાઉટ અલ્લાહ, આરી કિતાબ, એવું ઇસ્લામ કે જેની અંદર અલ્લાહ નથી. અલ્લાહની વાતો કરવી મને પસંદ નથી. હાલાકે મારું દીન, મારો નબી, મારું કુરાન અલ્લાહ અલ્લાહની જ વાત કરે છે. અને લખવા વાળા ત્યાં સુધી પહોંચી ગયા કે અમોએ જોયું કે અમુક મુસલમાનો એવા મુસલમાન છે કે જેની જિંદગીમાં અલ્લાહ છે જ નહીં. સાઉસી યે ભી ખુદાથી મોહબ્બત, મને નથી ખબર, આપણને નથી ખબર. શેખ તરજુમો કરજે, મજા આવી જશે. નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, ઇન્ની લઆરફુ નાસન માહુમ અંબિયા વલા શુહદા યગબતુનહુમુલ અંબિયા વશુહદા બેમનઝિલતિહિમ યૌમલ કિયામા. આવ્યું પલ્લે પડ્યું. રસૂલે કરીમ શું કહે છે? ઇન્ની લઆરફુ નાસન, હું એવા માણસોને ઓળખું છું, નબીના એટલે જમાનામાં હશે ને, એવા માણસોની જાણકારી તમને આપું છું. ઇન્ની લઆરફુ નાસન મા હું અંબિયા વલા શુહદા, એવા લોકોને ઓળખું છું, ના આ લોકો નબી છે, ના આ લોકો અલ્લાહની રાહમાં કઈ જાન દેવા વાળા શહીદો છે. યગબતુનહુમ, આ એવા માણસો છે કે કયામતના દિવસે આ લોકોનો દરજ્જો મંઝેલત જોઈને નબીઓ લોકો અને શહીદો પણ, આ શબ્દ હસદનો વાપર્યો, સહી શબ્દ છે, પણ રશ્ક કરશે. ગુજરાતીનો શબ્દ એ છે રશ્ક કરશે, એટલે ઉમેદ રાખશે કે આ લોકોનો આટલો દરજ્જો કેમ, કોણ એવી ઉમેદ રાખશે જોન, કોણ એમ કરશે? તું તો ગુજરાતીનો માસ્તર છો, હું ચીનવામાં બોલું છું. નબી શહીદ ખુદાના મોકલાવેલો પૈગંબર, ઈ પર જોશે કે આનો આટલો દરજ્જો, શહીદ અલ્લાહની રાહમાં જાન દેવા વાળો, ઈ પર જોશે આનો આટલો દરજ્જો. હું એવા માણસોને ઓળખું છું, ને નબી છે ને શહીદ છે, કયામતના દિવસે આ લોકોનો દરજ્જો જોઈને નબીઓ અને શહીદો રશ્ક કરશે, હસદ કરશે. યા નબીલ્લાહ કોણ છે? અલ્લાઝીના યુહિબ્બુન અલ્લાહ વ યુહિબ્બુનહુ અલા ખલ્કે, તરજમો કર. અલ્લાઝીના યુહિબ્બુનહુ, અહસન બાદ ગુજરાતી, ખુદાને ગમાડે છે, વાપરી સી છે. આ કેનો દરજ્જો? નબીઓને શહીદ કરતા વધારે છે જેની વાત નબી કરે છે. કહ્યું આ એ લોકો છે જે અલ્લાહથી મોહબ્બત કરવા વાળા છે. ફકત અલ્લાહથી મોહબ્બત જ નહીં, બલકે બીજા ખુદાના બંદાઓના દિલની અંદર અલ્લાહની મોહબ્બત નાખે છે. આપણે ત્યાં, મારે ત્યાં ઇસ્લામ વિધાઉટ અલ્લાહ, અલ્લાહની વાત ઇબાદમાં આવે. ખુદાવંદે કરીમે આ બે ઘણી આયતો છે, હું તમને દાવત તમે જોજો, સમય નથી આપણો. એકવાર મેં પડ્યું છે, જોઈ કે કેટલું યાદ રહે છે મને, જ્યારે આને યાદ હશે, કારણ કે આ મને ફાન ક્લબમાંથી જ. સૌથી કુરાને મજીદની કઈ આયત મને પસંદ છે શોએલ, કંઈ ખ્યાલ? શાબાશ, ખબર છે ને, ઘરે પડજો,
9, 24.

ખુદાવંદ કરીમ એમાં અલ્લાહની મોહબ્બતની વાત કરે છે, કેવી રીતે, ક્યારે, શું કરવા માટે, કેટલી, ક્યા સંજોગમાં, ક્યા સંયોગમાં મોહબ્બતની વાત. આ એ વિલાયત બધી આપણે જાણીએ છીએ, બધાનો સમય નથી. ટૂંકમાં આ એ વિલાયત 555 છે, એની પહેલાં એક આયત છે, 67:4. આ હતી 9:24, 9મો સૂરો 24મી આયત, ઘરે જઈને પડજો. એના પછીની બીજી આયત છે સૂરે માયદાની 54મી, 5:54. એક ઓર આપી દઉં, ખુદાના બંદાઓ કોણ છે, તમે ઘરે જઈને પડજો, હું પડી દઉં છું. અહીંયા નખાવી પણ નથી મેં. ખુદાને કરીબ એવા એના બંદાઓની વાત કરે છે, અલ્લાઝીના યઝકુરૂન અલ્લાહ કયામં વકુઉદન વઅલા જુનુબિહિમ ويتفكرون في خلق السماوات والأرض ربنا ما خلقت هذا باطلا سبحانك وقنا عذاب النار 391 نبي كريم કહ્યું કે આ આટલી જ વાત છે. મારા તમારા પાંચમે ઇમામ ઇમામ મુહમ્મદ અલ બકર અલયહી સલામ મુહમ્મદ બેય તપાસીને આવું છું. આવી જ રિવાયત જનાબે દાઉદ અલી સલામના બારામાં છે અને આ જ રિવાયત જનાબે મૂસાના બારામાં છે. પાંચમા ઇમામ બયાન કરે છે, ફીમા ઔ અલ્લાહુ ઇલા મૂસા ઇબ્ન ઇમરાન કાલ, ખુદાવંદ કરીમે જનાબે મૂસાને કહ્યું, યા મૂસા અહબિબની વહબિબની ઇલા ખલ્કી. તરજુમો શેખ, અહબિબની વહબિબની, એ મૂસા તું મારાથી મોહબ્બત કર અને મારા બંદા મારી મખલૂકને મારી મોહબ્બત કરાવ. જેમ એ બોલ્યો મને મારા મખલૂક પાસે ગમાડ. નબી જેવા નબીને ખુદા હુકમ કરે છે, મૂસા મારાથી મોહબ્બત કર અને મારાથી મોહબ્બત. હવે ખબર પડે એ ઘરે જઈને વાંચજો સૂરે ફુસ્સલત આયત 33 43 આ દીનની અંદર. સાઉસી ભાઈ, આ પણ એ બી આ પણ દીનનો ભાગ છે કે હું મારા પરવરદિગારથીને મોહબ્બત કરતા શીખું. તમારો સવાલ 17મી કે મોહબ્બત કેમ કરવી, ખુદા તો કંઈ દેખાય ના, ખુદા તો કંઈ પકડાય ના, ખુદા તો કંઈ સંભળાય ના, તો એ ખુદા જેને દેખાય છે એના સાથે મોહબ્બત કેમ કરવી, અને અગર મોહબ્બત મારા દિલમાં મને ખુદાની નાખવી છે તો કઈ રીતે કરું. કોઈ એવી ગવાહીઓ, કોઈ એવી નિશાનીઓ કે જે મને એમ કહેવા થાય કે હું ખુદાથી મોહબ્બત કરું છું. ઓલી આયતમાં એક નાનકડો ઈશારો હતો, થવા થાંતિયામાં હતો ને, કોલ ઇન કુંતુમ તુહિબ્બુન અલ્લાહ ફત્તબીઉની, અગર તમે દાવો કરો છો કે તમે અલ્લાહથી મોહબ્બત કરો છો તો રસૂલની પૈરવી કરો. અગર હું રસૂલની પૈરવી કરું છું તો ઇન્શાઅલ્લાહ તઆલા હું એની અંદર આવી શકું એમ છો, કે કારણ કે નબી અલ્લાહનો છે તો હું એની પૈરવી કરવા માટે તૈયાર. એક વાત, એક સલાત પર મોહમ્મદ વાલી મોહમ્મદ પર. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલી સલામ મોહમ્મદ, છઠ્ઠા ઇમામ બયાન કરે છે કે જ્યારે જનાબે મૂસા અલી સલામ મુનાજાત કરવા માટે, ફીમાં ના જા મૂસા અલી સલામ મુનાજાત કરવા માટે અલ્લાહ સુબહાન બારગામાં જતા, તો એક વારનો બનાવ છે. છઠ્ઠા ઇમામ બયાન કરે છે કે ખુદાએ એમની આવાજમાં જનાબે મૂસાને કહ્યું, યબ્ન ઇમરાન, اي عمران نذكرا كذبا من زعم انه يحبني كر ترجمه કે મુંદા ترجمہ થાય છે વાલા ખોટો છે ઈ માણસ કે જે દાવો કરે છે કે મારાથી મોહબ્બત કરે છે. તમને સવાલ કરી લો આગળ વધીને, મો મિનાલ નીચે જોઈ છે એટલે મિનાલ તને પૂછું, અલ્લાહ ગમે છે, ગમે છે આય નીચે જો છોયલ, અલ્લાહ ગમે, ગમે જેને પણ યા પૂછો બધાયની વાત ઈ જ હશે ને કે અલ્લાહને તો હું બહુ ચાહું છું, અલ્લાહથી ને હું મોહબ્બત કરું છું. પણ અહીંયા ખુદા જનાબે મૂસાને કહે છે, ખોટા બોલો છે ઈ કોણ જેમ દાવો કરે કે ઈ મારાથી મોહબ્બત કરે છે, એટલે અલ્લાહથી મોહબ્બત,

كذب يا ابن عمران كذب من زعم أنه يحبني فإذا جن الليل عليه نام عني خطا بولو سي કે જે એમ કે છે કે અલ્લાહથી મોહબ્બત કરું છું અને જ્યારે રાત છવાઈ જાય છે રાતનું અંધારું ઘેરાઈ જાય છે મને યાદ કરવા વગર સૂઈ જાય છે સમજાય છે કઈ મજલિસ યાદ નથી મજલિસનું વાત હવે આવે છે એના પછી આ હદીસ કુદસી કહેવાય અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ મને યાદ આવે છે આ બયાન કરવું પહેલાં હું તૈયાર મારા મજલિસ મેં તૈયાર પણ કર્યું છે હું અહીંયા લગભગ આપણે આ હિજરી જોઈએ ને તો આપણે લગભગ 30 વર્ષ ત્યાં અહીંયા છે ને અલ્હમ્દુલિલ્લાહ તમે બધાય મારા દોસ્ત છો પણ એક વસ્તુ મેં જોઈ છે ખાસ કરીને નવજવાનો જ્યારથી હા પડે ને બધે મારાથી ચેટા ભાગે છે કંઈક ફ્યાંસે થાય કંઈ હા પડે કંઈ ખબરથી મૂતા પડાઈ ગયા હોય મર્યાજ થઈ ગયા હોય તો મને થાય કે આ તો પહેલે મારો જાને જીગર હતો સાથે ફરવા વાળો હતો એના વગર એને મારા વગર એને હાલતું નહોતું જ્યારે ને ત્યારે ઘરે આવીને બેસી જતો હતો ક્યારેક ક્યારેક કહેવાનું મન થતું હતું કે હવે તો જા હું પરણેલો માણસને 205 બચ્ચાનો બાપ છું પણ એની હા પડે એટલે આસ્તે આસ્તે છેટો થતો જાય કેમ કેમ કે બીજા કોકની મોહબ્બત 18 સુધી મારી મોહબ્બત હતી આ બધા એ જ છે હસો છો તમે તમે આ બધી જેટલા બધાના નામ લઈ લે અલી પૈણી ગયો છે ઓલો પેમ મોહમ્મદ મુજાહિદે માથુર મુજાહિદ ઓલો નદીમ વાં ઓલાની હા પડી ગઈ છે આ જેટલાની હા નથી પડી ને ભોગોસે દેખાણો તો ક્યાં ગયો સતાઈ ગયો હા આર્યો આ બધા હમણાં બહુ દોસ્ત છે મારા જ્યારે હા પડશે ને ત્યારે આસ્તે આસ્તે ક્યાં શેખ ને ક્યાં દોસ્તી કેમ કારણ કે હવે કોઈ એવું આવી ગયું છે જે દિલ ઉપર રાજ કરે છે એટલે ખુદાવંદ કરીમ છતાં ઇમામ ઇમામે જાફરુ સાદિક અલી સલામ શેખ તરજુ મજા આવી જશે અલૈસા કુલ્લુ મુહિબ્બિન યુહિબ્બુ ખુલવત હબીબે اليس كل محب يحب خلوة حبيبه خلوة خلوة اكانت خدا نا بولتے مارا نتھی موسا ખોટો બોલે છે એ કે જે એમ કહે છે કે મારાથી ને મોહબ્બત કરે છે અને જ્યારે રાત છવાઈ જાય છે તો એ સુઈ મરે છે શું કોઈ પણ મોહબ્બત કરવા વાળો ઈ પસંદ નથી કરતો કે એકાંતમાં જે એનાથી ને મોહબ્બત કરતો હોય એની મુલાકાત કરે એટલે આશિક આશિક ભાઈ જે નથી આશિક ને માશૂક વગર ન હાલે મોહિબને મહેબૂબ વગર ન હાલે ખુદાએ કહ્યું જે જેના પ્રત્યે મોહબ્બત કરતો હોય શું એને વાત પસંદ નથી કે એકાંતમાં જેનાથી ને પ્રેમ કરે છે જેનાથી ને મોહબ્બત કરે છે જેના પ્રત્યે લાગણી ધરાવે છે એકાંતમાં એની મુલાકાત કરે માલુમ પડ્યું કે અગર મારી અંદર આ નંદી સિફત છે ઘણું છે જનાબે મૂસાને ખુદાએ કહ્યું હતું ને મારી મોહબ્બત માણસોના દિલમાં નાખ જનાબે મૂસાએ પૂછ્યું હતું પહેલે કહ્યું હતું મારાથી મોહબ્બત કર જરા મૂસાએ નથી સમય નથી થઈ ગઈ 24 મિનિટ જરા મૂસાએ કહ્યું હતું ખુદાયા ગવાહી આપું છું તું મારા દિલને જાણે છે તારા સિવાય હું બીજા કોઈથી મોહબ્બત નથી કરતો પછી મૂસાએ પૂછ્યું આવતી મજલિસમાં તો આવો તમે પણ ખુદાયા તારા પ્રત્યે બીજાને મોહબ્બત કેવી રીતે કરાવો ઓલાનો શું તો તરજુમો હું તને કેવી રીતે બીજાઓને ગમાડું ખુદાએ જવાબ આપ્યો હતો કે મૂસા આમ કર આમ કર આમ કર તો માણસોના દિલમાં મારી મોહબ્બત ઉભરાય પણ હમણાં વિષય એક જ વસ્તુ એક જ એકાંતમાં દાખલા ઘણા મેં તૈયાર કર્યા હતા છે તેમ એક સલાત પડો મોહમ્મદ યુઆલી મોહમ્મદ પર વાહ આ સમજી ગયો એટલે 10-15 મિનિટ મેલી અસંત યલ્લા સલ્લુ અલા મોહમ્મદ વાલી મોહમ્મદ સંત

એકાંતમાં મને યાદ કરે. આપણા બધાના દાખલા છે. પહેલું એકાંતમાં હોવું, જી મારી તમારી ફિતરતની વાત છે, મુમકિન નથી. એની આપણે ચર્ચા મજલિસમાં પડી છે. આપણે જ્યારે સુવા જાય તો નિંદર આપણા પોતાની હોય ના, આરામ આપણા પોતાનો હોય, આપણા શરીરને નિંદરની જરૂર હોય. એ વખતે આપણે દીને શીખાડ્યું છે ના, સુવા પહેલાં આ પડો, સુવા પહેલાં આ પડો, સુવા પહેલાં આ પડો, એકાંતનો મોકો. અલ્લાહ યાદ આવે ત્યારે આપેલો દાખલો. સુવા સિવાય આપણે આ દેશમાં રહીએ છીએ, એની પણ તફસીલ બધી છે દીનની અંદર. સફરની અંદર શા માટે સફરની દુઆ પડવાનું કીધું છે, કીધું છે ને, સફળ થવા માટે, કામયાબ થવા માટે. ડગલે અને પગલે અલ્લાહનો સાથ, અલ્લાહ મારા સાથે જ હોવો જોઈએ. નાનકડો બીજો દાખલો આપી દઉં. આપણે ગાડીઓની અંદર એક હદીસ એટલી ફેરે મેં પડી છે, પણ આ બધી આદત પાડવાની વાત છે. જે આદત હોય એ નથી વાત થતી. મને સૂજે છે, મને મોકો મારી જિંદગી એકાંતનો કોઈ નથી. માશાઅલ્લાહ, આજકાલ ભાઈ પ્રમુખ સાહેબને હું જોઉં છું, અહીંયા કામકાજ થાય છે તો અહીંયા અમે આવતા હોય મોટર ધોવરાવા માટે, તો અવારનવાર ભેગા થઈ જાય. એકાંતમાં જ્યારે હું હોય, ગાડી ચલાવતા ચલાવતા, એકલો એકલો ક્યાં ચાલીને જતો હોય, કોઈ કામ માટે ઘરવાળી કે મોફું લઈ આવી દો ને, ખબર નથી બટેટા લઈ આવી દો ને, બજારે જાઓ ને, આ લઈ આવો ને, ઓ લઈ આવો ને, એ બધા એકાંતના જ્યારે મોકા છે. કેમ આ બધી દાખલા આપું છું? કારણ કે નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ આ તરજુમ હવે સરખો કરજે. નબીએ કરીમે કહ્યું છે, અલામતુ હુબ્બિલ્લા હુબ્બુ ઝિક્રિલ્લા. અલામતુ હુબ્બિલ્લા હુબ્બુ ઝિક્રિલ્લા, અલ્લાહથીને મોહબ્બત કરવાની અલામત, બોલો, નિશાની એ છે કે બંદાને અલ્લાહનું વિર્દ, અલ્લાહને યાદ કરવો, અલ્લાહનું ઝિક્ર પસંદ હોય. એમ આપણા હાજી યા લતીફ કરતા હોય ને, અલ્લાહની યાદ, અલ્લાહનું વિર્દ, અલ્લાહનું ઝિક્ર, એ અગર મારી જિંદગીની અંદર આવી જાય, એના પ્રત્યે મને લાગણી હોય, ઓલી પોપટ માફક આદત નહીં, આમ એકાંતમાં ઓછીતાનો મને મારો ખુદા યાદ આવે. આ બધું ખુદા તે મને દીધું છે, આ જિંદગી તે મને આપી, ઔલાદ તે આપી, મહેફિલે ઝૈનબ તે આવ્યો, આ રાડું પડવાનું મૌલવી, હાલતે ને ચાલતે ક્યારે પણ અલ્લાહ યાદ આવી જાય. અલ્લાહનું ઝિક્ર જ્યારે મને પસંદ થવા લાગે તો સમજી જાઉં કે હું અલ્લાહથી મોહબ્બત કરું છું. આપણે ત્યાં નથી, હમણાં આવું છું, તમે આપણે બધાએ સાથે જીવીએ છીએ. તમે એવા લોકોને નથી ઓળખતા જેને અલ્લાહનું ઝિક્ર કરવું કોઈ દી સૂજે જ ના, એ એના કામ ધંધા કામ કાજમાં જ પડ્યા હોય. વચમાં ક્યાંય ઓછીતાનું અલ્લાહ યાદ આવી જાય, બધી આદતો. હમણાં એક દાખલો દેવો છે, પણ વળી તમને હસવું આવશે ને મુશ્કેલથી પડશે. એક સલાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. દાખલો હદીસથી આપી દઉં તો બધાને આપણે ના કે ઘૂંટળો વળી કેમ મારી વાત નહીં, મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ ઓલગાયનત કહે છે, ઇદા અલહમકા રબ્બુકલ ઇસ્તિગફાર ફઅલમ અન્નહુ યુરીદુ અન યગફિર લક. એ મુસલમાન, તારો પરવરદિગાર જો તને ઇસ્તિગફાર સુજાડે તો સમજી જાજે કે એ તને માફ કરવા ચાહે છે. સુજાડે, અલ્લાહ સુજાડે. ઓલું વિષય નથી આપણું, એનું એ તો જે અશરો થાય કે શું કરવું કે અલ્લાહ આપણાથી મોહબ્બત કરે, એના માટે તો આપણે આ બધું કરીએ છીએ કે અલ્લાહ આપણાથી ને મોહબ્બત કરીએ. પણ એ પહેલા એ ભી સા ઉસી સુલા ફી પાખતી દુલા રિલિજિયન, અલ્લાહની મોહબ્બત મારી અંદર છે નથી, કેટલી છે, કેવી રીતે લાવવી કે એકાંતમાં મને મારો પરવરદિગાર યાદ આવે છે. એટલા માટે જનાબે મૂસાને ખુદાએ કહ્યું હતું કે રાત પડે, અંધારું છવાઈ જાય,

आखा दिस बद्दी दुनिया नी फितरत से सिवाय ए लोको को फ्रेंची नी अंदर के भाई लेक्सेप्शन की कॉन्फर्म ला रेगल ओलाना जवाब दे रात ना काम करता होय नी दुनिया में बहुत अच्छा होय साधारण मानसो तर्जुमो वरी साधारण એટલે નોર્મલ માણસો જનરલ માણસો સાધારણ માણસો બધાયનું કામ ઈ જ હોય સવારનું કામ શરૂ થાય ને સાંજના કામ થઈ જાય ને બધાય ઘર ભેગા થઈ જાય રાત ખુદાએ સુવા માટે કરેલી છે એટલે જ કે આખા દિવસનો થાકોડો મહેનત કરીને ખુદાએ કહ્યું તને હું યાદ આવું છું આજે આટલું કમાણો આ કર્યો ઓ કર્યો તે કર્યો આ કરવાનો મોકો મળ્યો આ બધાયની અંદર રાત જ્યારે છવાઈ જાય છે મૂસા ખોટા બોલો છે ઈ કે રાત છવાઈ જાય અને મને યાદ ન કરે કરબલા નથી આપણા પાસે મસાહેબની અંદર આ હું બધાય આપણે પડીએ છે કે કરબલાની અંદર હુસૈન મઝલૂમે એક રાતની મોહલત માંગી ગઈ હતી કેના માટે આજ અલ્લાહનો ઝિક્ર કરવા માટે અલ્લાહને યાદ કરવા માટે ને હદ તો એ છે કે જે આપણું વિષય છે એ કરબલા એની પણ ગવાહી આપે છે કે આ હુસૈન મઝલૂમ એકાંતમાં પણ નીકળ્યા હતા ખલવામાં ક્યારનો મોકો છે શબે આશૂરનો આપણે આ સાંભળીએ છીએ બલકે એમ કહું કે જ્યારે જનાબે કાસિમની શહાદત હોય તો આપણે બસાયબની અંદર સાંભળીએ છીએ કે હુસૈન મઝલૂમ મુસલ્લા ઇબાદત ઉપર છે અને કાનોમાં પગલાનો અવાજ આવે છે હુસૈન જ્યારે ચહેરાને ફેરાવે છે જોઈ છે કોણ છે ઇમામ હસનના લાલ શહેઝાદા કાસિમ આવ્યા છે હુસૈન પૂછે છે બેટા શા માટે આવ્યા છો કહ્યું ચચાજાન માએ મોકલ્યો છે કહ્યું માએ શા માટે મોકલ્યો છે કહ્યું માનો હુકમ છે કે ચચાને જઈને પૂછી આવો કે કાલે શહીદોની અંદર મારું નામ છે કે નહીં હા કેવા હતા કરબલા વાળા હુસૈને એક જુમલો કહ્યો છે અરબા મિંબર તમે સાંભળો છો કહ્યું બેટા તું તારી શહાદતની વાત કરે છે મારું દૂધ પીતો બાળક છે ને એ પણ ખાલી શહીદ થશે બસ થોડા જલાલમાં જનાબે કાસિમ આવ્યા અને કહ્યું મૌલા ચચાજાન શું ઝાલિમો ખૈમા સુધી પહોંચી જશે કે મારા નાના ભાઈ અબ્દુલ્લાહ રદી અને કે અલી અસગરને આ પ્રમાણે શહીદ કરશે કહ્યું નહીં બેટા એમના માટે પાણીનો સવાલ હું કરીને જઈશ અઝાદારો આ હુસૈનની ખલવતની એકાંતની ઇબાદત એ વાતની ગવાહી આપે છે કે જ્યારે અલ્લાહની મોહબ્બત હોય તો બંદાની અંદર આ તાકાત આવે છે પણ મેં મસાહેબ શું કર્યા હતા આજે આપણા ફરઝંદ સૈયદ સજ્જાદના મરસ્યો પડ્યો સૈયદ સજ્જાદની ખુલવતની ઇબાદત નથી ખબર આપણને અરે આ એવી ઇબાદત સૈયદ સજ્જાદની છે કે જ્યારે કેદી થઈને આ કાફેલાને લઈ જવામાં આવે છે અને જ્યારે સૈયદ સજ્જાદ ઇબાદત માટે ઊભા થાય છે તો ઝાલિમો ખોડા મારે છે ઝૈનબ અલિયા મકામ હુકમ આપે છે અરે મારા લાલને ઇબાદત કરવાનો મોકો નથી આપતા ચાલો હલકો કરીએ જેથી કરીને મારા લાલને આરામ ألا لعنة الله القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإن إليه راجعون رضا بقضائه وتسليما لأمره ما تم حسين